વચોળે મિશ્રણ હે બીમે થોડો સો આરારોટ યા ચાવલ કો આટો મિલા દેવાસું વ ટૂટેલા કોની. કટલેટ એકદમ ગરમ તેલ મેં પહેલી ડાલના હૈ ઓર ફિર ધીમી ધીમી આંચ મેં પકાના હૈ. બેણા યા તો યા કટલેટ રી બાત કર, કદે કદે કાંઈ આપણો મન બિલકુલ સાદા ઓર એસી ચીજ ખાવા કો કરે કે ભાઈ કોઈ ઘી તેલ જ્યાદા નહીં લાગે ઓર પેટ ભી ભરે ઓર ચટપટો ઓર સ્વાદિષ્ટ ભી ચીજ હોય, તો એ મોસમ મેં છોલા ચાટ ભી આપા બના સકા. સુનાવા ભી આસાન લાગ રહી હૈ ઓર મુંહ મેં પાણી ભી આ રહ્યો લો. એ લીએ એક કટોરી છોલા યાની કાબલી ચના જો હૈ બીચ કા આકાર કા વ લે લેના હૈ, સાબુત મૂંગ આધી કટોરી ઓર મોઠ જો હૈ વા ભી આધી કટોરી લે લેની હૈ. નમક એક ચમ્મચ, કાલી મિર્ચ એક ચમ્મચ પિસ્યોડી ઓર ભુને હુએ જીરો યા ભી એક ચમ્મચ લેનો હૈ. ખીરો, પ્યાજ, ટમાટર, હરી મિર્ચા ઓર ધનિયા જો હૈ હર્યો યે આપા બારીક બારીક કાટ કર યાને રખ લેનો હૈ. અબ કહી હૈ કે છોલા ઓર મૂંગ મોઠ ભીગવા મેં લાગે સમય, તો આપણને અગર જી દિન મનાના હૈ ઇસે એક દિન પહેલી રાત મેં યાને ભીગો દેવા ઓર ભીગોતી વખત ધ્યાન રખા કે છોલા અલગ ભીગોના હૈ ઓર મૂંગ ઓર મોઠને અલગ ભીગોનો હૈ. યે જબ ફૂલ જાવે ભીગ જાવે ચોખી તરહ તો યાને કુકર મેં અલગ અલગ ઉબાલના હૈ. ઓર આપ જાણો યો અલગ આપા ક્યું ઉબાલ રહ્યા હા, ક્યુંકી છોલાને ઉબલવા મેં